એનું તો આપણે કોણ બન્યું ના છે સાથે કોણ તીન મેં નહીં રહ્યા બરાબર સમજાય બધું જાતું ઇસને ઇસનું આપણે કોણ નવ મહિને